0: हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं। श्रोताओं, अभी आपने सुना कार्यक्रम विवरण, अब आप सुनेंगे खेतनी बात कार्यक्रम। खेतनी बात कार्यक्रम हमारे वाला सब किसान भाई ने बोले धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई इन बोने सब खेती बाड़ी नु काम काज करवा लगे था कहा કેમકે આપણે જે બી ખરીફની ફસલ હોય એ બુવાઈ વગર થઈ ગઈ અને બેંક પપ્પાની મરજી પાણી વગેરે બી અચ્છું પડી રહ્યું થતું હોય સબ ભાઈને મન રસમાં પહેરાઈ ગયું હતું તો ઉગી બી ગયું હતું અને પાણીની દિક્કત બી આવી રહી પર પાણી વગેરે બી અચ્છું પડી ગયું અને જેવું જોયું એવું ધીરે ધીરે પાણી પડી બી રહ્યું થતું હોય પણ આના ટાઈમમાં તે આપણને ખાસ કરીને ખેતીવાડીનું ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે લગાતાર પાણી પડી કરે તો જે ખતપતવારા વગેરે એ બી આપણી ફસલમાં વધારે થઈ જાય તેની હારંબાર કરવી બી જરૂરી છે કેમ કે આપણે કહ્યું કે ભાઈ જેવી નાની ફસલમાં આપણે જેવી હારંબાર કરંગા એવું આપણને પાકીને મળેગા ને આપણે ખાતર બીજ વગેરે એમાં નાખી રહ્યા દવાઈ વગેરે નાખી રહ્યા તો જે જંગલી પૌધા વગેરે એ ખેડ થઈ જાય તો એને કારણે આપણે જે પૌધા વગેરે આપણી ફસલ રહે એને બળવાર નહીં મળે તો એને કારણે આપણને નુકસાન થઈ શકે એટલે ટેમ ટેમમાં તેના કાર્યક્રમની માધ્યમથી કેસ કેવું હોય કે જે બી કામકાજે ખેતીવાડીનું સમય અનુસાર કામકાજ કરવું જરૂરી છે કે બધે બુવાઈ ટાઈમમાં તો થઈ જાય તો કટાઈ વગેરે બી ટાઈમમાં તે થઈ જાયગા એની વેસમાં હારંબાર કરવાનું હોય એ સિંચાઈ નીતિ આપણે હેસ નહીં ભાઈ સિંચાઈ વગેરે તો ઉપર બાબરની મરજી તો જેવી રીતે આવે તેવી પડી જાયગા અને એની બેલે બી આપણે ધ્યાન રાખીને કામકાજ કરવું જરૂરી છે ખાસ કરીને આપણે જેમ લગાતાર પાણી પડી કરાય તો આપણે ખેતર મેં બી વધારે પાણી વગેરે રહેગા કે નાની ફસલ સોયાબીન હરકી ફસલ નહીં તેમાં વધારે પાણી હોય તો બી સમસ્યા થઈ શકે એટલે એમને ખાસ કરીને જળ નિકાસીનું વિશે ધ્યાન રાખે કે મેં જળ નિકાસીનું અલગ ખાડા વગેરે રહેગા તો પાણી વગેરે ભરાઈ રહેગા જે કઈ એવી રીતે આપણને જરૂર બી પડે કે ભાઈ પાણીની સમસ્યા હે તેની પાણીનું બી બચત વગેરે રહેગા આપણને તો આપણને ફસલ મેં બી કામ મેં લઈ શકો એટલે હર કિસાન ભાઈ બહેની એની ખાસ વાત ધ્યાન રાખે કે જે બી જેટલું બી થઈ શકે એટલું પાણીને બસાવીને રાખે કેમ કે જલ તકલીફ આપણે હેતુ ખેતીવાડી હે કેમ કે એમને પાણી નહીં મળેગા તો આપણે એમાં શું રહેગા કોઈ ફસલને કાંઈ જીવસ નથી આવ્યો એટલે ખાસ એની પાણીને બસાવીને રાખવી જરૂરી છે કે ભાઈ તો પાણી જઈ રહ્યું હોય તેનું બી આપણે જેટલું થઈ શકે એની હારંબાર કરીને એને બસાવ રાખીને કરવું જરૂરી છે કેમ કે વહેતું પાણી હે કે છત માટે હે કે નાલા વગેરેમાં જઈ રહ્યું હોય કે અવરતા પાણી નીકળી રહ્યું તો કુવા તેને બસાવવું જરૂરી છે ને ખાસ કરીને આના ટાઈમમાં તો આપણને જેટલી ફસલને હાથે હાથે આપણે પેડ પૌધા લગાડવા બી જરૂરી છે કેમકે પેડ પૌધાની કમીને કારણે આ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ હર તરફથી કે આપણને સમસ્યા આવી રહી કે ખાસ ચાલો આવડે આપણે અહીં ખરી તો પાણીની મહેરબાની હે માહી ગંગાની મહેરબાની હે તો આપણને પાણીની વગેરેની સમસ્યા નથી હતી પણ ઘણા જગા માટે પાણીની બી સમસ્યા આવે કે ભાઈ લોકોને પીવાનું પાણી બી નથી મળતું તો આપણને આના ટાઈમમાં તે હર તરહનું ધ્યાન રાખીને કામકાજ કરવું હોય ને આપણે ત્યાં ખેતીવાડી કરવા વાળા કિસાન ભાઈ બહેને તો હંમેશા આપણને પર્યાવરણને બસાવીને રાખવું જરૂરી છે કેમકે પર્યાવરણ બી આપણે હાથે હે ખેતીવાડી બી હાથે પશુધન બી આપણે હાથે આપણને હર તરહની જિમ્મેદારી વ્યક્તિ હો તો આપણે હર તરહથી આપણી જિમ્મેદારી નિભાવીએ ને વધારેથી વધારે પેડ પૌધા લગાડવાય કેમકે આના ટાઈમમાં પેડ પૌધા વગેરે લગાડદા તો આપણે પાણી વગેરેની સમસ્યા બી નહીં આવેગા બળવાર બી અચ્છી થઈ જાયગા ને દેખું દેખ તમે બે ચાર મહિનામાં અચ્છો મોટો બી થઈ જાયગા તે વેળીને આપણને એની હારંબાર કરવામાં વધારે સમસ્યા નહીં આવેગા એટલે જે બી ખાલી પડી જગા દેખા એ ખરી આપણને ફલ દારે પૌધો ફૂલ વાળો પૌધો કાંઈ નહીં હોય તો આપણને એ પેડ કાંઈ ને કાંઈ અચ્છી હવા આલેગા લકડી આલે ને છાયા આલે તો આપણને હર તરીકે કઈ ને કઈ થી આપણે એને મળે એટલે વધારેથી વધારે પેડ પૌધા લગાડે આપણે ખાસ કરીને ખાવા પીવા રહેવાનું સાફ સફાઈનું વિશે ધ્યાન રાખી કેમકે આ મોસમ બદલાઈ રહ્યો તકો હોય બહેતું પાણી આવે ભેગો થાય તો એને કારણે આપણે સ્વાસ્થ્ય માટે બી નુકસાન થઈ શકે આપણા ઘરમાં અબોલો જીવે એનું બી ધ્યાન રાખવું હોય ને હર તરીકે આપણે ધ્યાન રાખીને કામકાજ કરંગા તો બઢિયા રહેગા ને ભાઈ બહેનો તકો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી પણ આ ટાઈમનું માન રાખવું પડે આજ તો આપણે છૂટા પડો ને અગલા કાર્યક્રમમાં ફેર મળંગા રામ રામ રામ રામ
1: ઓ બીણાજી કૈસા કિનારે।
2: श्रोताओं, अभी आपने सुना खेतनी बात कार्यक्रम। ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है। अब पेश है लोक संगीत घनश्याम व साथियों के स्वर में।

0: સાલેવે થકો હે પણ ખાસ કરીને કિસાનભાઈ આપણે આજે વાત કરે કે ખરીફમાં જે દલહની ને તિલહની ફસલ એની બારામાં વાત કરે કેમ કે આના સમયને પાણી પડી થકો હે બે ત્રણ દાશો તો જે દલહની હે તિલહની ફસલ હે મૂંગવારી હે તિલહની હે જેમ કે દાલવારી જે ફસલ હે મૂંગ હે ઉડદ હે અરહર હે જેમ થુવર ક તિલહની ફસલ મે સોયાબીન હે તિલ હે મૂંગફલી હે આ ફસલ કિસાન ભાઈને કરી થકી હે કિસાન ભાઈઓ આની ફસલ મે હોય કે વધારે અગર પાણી હોય તો પછી ફસલ હે હળવા લાગી જાય પીરી પડી જાય ને પેદાવાર હે એની ઘટી જાય તો એટલે હેરો કિસાન ભાઈ ખાસ કરીને આ પાણી વધારે સાલું રહે યા સમતલ જમીનમાં જેને ભાઈ કર દીધી હે જે તિલહની હે યા દલહની ફસલ એને કિસાન ભાઈ આપણે કહો કે જળ નિકાસીની સુવિધા રાખે કેમ કે ખેતરને વધારે પાણી રોકવાથી કે જળ ભરાવ થકી જે બી દલહની તિલહની ફસલની જડી હે હળવા લાગી જાય ને પેદાવાર હે એની ઘટી જાય એટલે હું કિસાન ભાઈ પાણી ખેતરની બહાર કાઢવા હારું તરીકો અપનાવે ને ધ્યાન રાખે કે પાણી ભરેલું નહીં રહે ખેતર મેં ચારી આડી નાળી હે કાશી બનાવી રાખે પહેલેથી કે જગ્યા સમતલ તરાઈ વગેરેને આપણે જે તિલહન દલહન કરી રાખ્યો ખેતરને ઢલાન અનુસાર નિકાસી રાખી જેને મેં બારિશનું જે બી પાણી એકઠું હે નહીં રહી શકે કિસાન ભાઈ જેની ઢલાન નહીં હોય તો એ બી પાણી નીતરી જાય પણ જે કંઈક સમતલ જમીન તરાઈ વગેરે અગર આપણે સોયાબીન વગેરે હે તિલવાળી ફસલ હે એ કરી રાખીએ તો એને મેં હળવાની ઘણી સંભાવના રહે પાણી ભરાવા થકી તો સાવધાની રાખે પાણી ન કરવાનું પ્રબંધ કરે જળ ભરાવનો બચાવ રાખે સોયાબીન હે યા ઉડદ હે મૂંગ જેવી ફસલી હે એને પાણી વધારે હું તો એ સહન નહીં કરી શકે એ અગર 24 થી 48 ઘંટા તક વધારે પાણી ખેતરમાં ભરાયેલું રહ્યું ટીકેલું રહ્યું તો પછી ફસલ એ જરાક બગડી જાય તો કિસાન ભાઈ જળ નિકાસીની વ્યવસ્થા કરે એને બાદ અગર જાક આપણે પાણી પડતું પડતું કોરો થઈ ગયું હોય તો દિલહની તિલહની ફસલમાં નિરાઈ ગુડાઈ કરી દે બારિશ રૂકવા બાદ હલકી સી જુદાઈ કરી દે જેમ કે કટો કાઢે આની રીતે તાકી ઉપર થકી પરત એ ખુલી જાય ને હવાનો જે બી હવા હે છી મળી જાય એની સુવિધા થઈ જાય વરસાદના મોસમમાં ખાસ કરીને આ વાતનું કિસાનભાઈ ધ્યાન રાખવું હે જે બી ફસલ હે એ વગાડવાને થઈ જાય પેદાવાર ન ઘટી જાય કિસાનભાઈઓ આ તો આપણે વાત કરીએ કે ખરીફની જે દલહની તિલહની ફસલની ને હવે આગળની વાત હજી આપણે કરંગા પણ વાત કરતે કરતે સ્વરા માટે સંદેશ બી આવી ગયા હે ને સંદેશની હતી જે કિસાન ડુંગરભાઈની વાત હતી કે સોયાબીન ફસલમાં દવાઈનો છિડકાવ હરતે કરે કઈ વાતોનું ધ્યાન રાખે તો કેમની કિસાનભાઈ આપણે હંગ્ર કિસાન ભાઈ ભાઈ ને ડુંગરભાઈની વાત હોય ને પછી જે બી અગાડી એ વાત કરો
1: અચ્છા બીજું ખેતરાની હાથે હાથે કઈ બીજું કામ કર્યું હતું કહો

0: સૂર્ય ભરે થકો હે કિસાન ભાઈ બની હે એ બેઠો થકો હે સંધ્યાવારા નો ટેમ હે ને પાણી તો ભાઈ પાણી બી જરા જરા પડી રહ્યું થકું હે તો કેમ ને ભાઈ મન સબને થઈ રહ્યું થકું હે કે સ્વરા માટે એક પડિયાસું ભજન થઈ જાય તો કેમ ને ભાઈ એક વખત આ ભજન હોય અને પછી જે બી વાત હોય એ ગાડી કરા
1: એમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

किसान भाइयों, एक आज भजन है भाइयो, केम के भाई संदावरा नु जे भजन થઈ જાય તો આપણું મન એકદમ હલકું થઈ જાય. કેમ કે આપણે તો સોરામાં થયા એમને તેમને ભાઈ સાદા પડેલા થકા હતા, પરમાર્થ થકી આવીએ ને ભજન થઈ ગયું તો મન એવું થઈ ગયું કે પૂછો ને કે ને. કિસાન ભાઈઓ, હવે જાતે જાતે જરાક આપણે પશુધનની વાત કરી લો. કેમ કે કિસાન ભાઈ આપણે તો કિસાન ભાઈ બેને આપણે તો પશુ માટે જ મોટા પશુ માટે જે બી કામ હે એ તો ખેતી ને પશુ બે માટે આપણું બેસ એક આધાર હે. ખાસ કરીને આ બારિશના મોસમમાં આપણે જે પશુ હે એનો દેખભાળ કરવું ઘણું જરૂરી. એને પશુઓને જે નવજાત બછડા બછડી હે એનાનું ધ્યાન રાખવું ઘણું જરૂરી. કેમ કે આજે ગાય હે, ભેંસ હે, બિયાઈ થકી હે યા બિયાવાર થકી હે, નાના બિયાઈ ગીત નાના બછડો હે, આનાનું ધ્યાન રાખવું ઘણું જરૂરી. કેમ કે આ મોસમમાં ખાસ કરીને એક તો નમી બની રહી રહે, જે દેખો એ ભાઈ આપણે જે પશુ બાંધવાનું વેડ હે વાં ખરી ગીલું રહે તો પશુને એકદમ રાત્રિના ટાઈમે બળી ન શકે તો એને જરાક હુકું કરી નાખે, જે બી કાટું વગેરે હે નાખી ને સૂકું કરી દે ને હાજી હવા જે બી પશુના વેગમાં આપણે નીમડાની પત્તીઓ થકી ધુમાડું કરેલું રાખે ત્યાં જે મસર વગેરે હે એને વેગમાં નહીં રહે ને ધુમાડા થકી આપણું વેગ હે ઓછું હુકું થઈ જાય તો પશુ હે હસના ટાઈમે આરામ થકી બેસી શકે. કિસાન ભાઈઓ, જે બી બછડા બછડી હે, જે જે ટીકા હે, જે પશુ ચિકિત્સક ડોક્ટર હે એના થકી સંપર્ક ન રાખે, સમય સમય માટે પશુને વધારે ને ખાવા પીવાનું વિશેષ કરીને ધ્યાન રાખે. કિસાન ભાઈઓ, આ પશુને હજી ઘણી વાતે કરવી હતી ભાઈ મારે તો, પણ જે ટેમ હે એ પૂરો થઈ ગયો, ટેમનું માન એ રાખવો પડે. આજે તો આપણે સુધર પડે ને કાલે આના જ ટેમ માટે સભે કિસાન ભાઈ બહેન થકી ફેરી મળવી થયેગા એ આવજો. રામ રામ રામ રામ.